0: મુહૈયા કરાવવાનું તે કારણ હર સિલિકોસિસના મરીઝાના ઇલાજ સારું હર મહિના ખાસ શિબિર લગાવવા બાબતે કહ્યો. ભારતીય પ્રશાસનિક સેવા રા સાલ 2025 બેચ રા શિખાવણ લે રહ્યા અહેલકાર આજ જયપુર રા લોકભવનમાં રાજ્યપાલ હરિભાઉ બાગડે મુલાકાત કીની. એ મોકે રાજ્યપાલ આ અહેલકારો જનતારા પ્રતિ સંવેદનશીલ ભેર કામ કરણ સારું કહ્યો. શ્રી બાગડે જનતાઓ જુડ્યા મુદ્દા માથે ખાસ ધ્યાન દેવણ રી રાય દીની. રાજ્યપાલ કેન્દ્ર અર રાજ્ય સરકાર કાનીઓ ચલાઈ જવાનવાળી વિકાસ રી યોજનામાં અસરદાર તરીકાઓ લાગુ કરણ માથે જોર દીનો. સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેરું સુન રહ્યા હો. પ્રદેશ માં પડ રહ્યા જબરદસ્ત તાવડા સાગે ઉન્નો બાયરો બાજણો મિનખા જિનાવરા અર પરિંદા રા હાલ બેહાલ હૈ. બાડમેર માં આખા દિન આંધી ચાલણું પરેશાની રો સામો કરવો પડ્યો. રાજ્ય માં લારલા 24 ઘંટા માં સૌ બત્તો તાપમાન શ્રી ગંગાનગર માં 45.1 ડિગ્રી સેલ્સિયસ દર્જ કરી છે. વઠે તેજ ગરમીને ધ્યાન રાખતા થકા ચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગ રી ઓરો જનતાઓ એહતિયાત રાખણ રી અપીલ કરી છી હૈ. ફલોદી માં 44.8 અર અલવર અર પિલાની માં 44 ડિગ્રી સેલ્સિયસ અધિકતમ તાપમાન નાપી છે. મોસમ વિભાગ રે મુજબ આવતા એક સપ્તાહ તાઈ પ્રદેશ રા ઘણખર હલકા માં મોસમ સાફ રહેલા. હાલાંકી કાલ રાજ્ય રા ઉત્તરાદ આતુણી હલકા માં 40-50 કિલોમીટર પ્રતિ ઘંટારી રફતાર આંધી ચાલણ રા આસાર હૈ. વન અર પર્યાવરણ મંત્રી સંજય શર્મા કહ્યો હૈ કે જનતારી ભેળી કોશિશા અર ગોડાવણ પ્રજનન કેન્દ્રા રે જરીએ રાજ્ય પક્ષી ગોડાવણ રી તાદાદ માં લગાતાર બધોતરી ફેર રહી હૈ. વે આજ જેસલમેર માં રાખી જ્યા રાજ્ય રા પહેલા ગોડાવણ દિવસ કાર્યક્રમ માં બોલ રહ્યા હા.
1: और जो मुझे जानकारी दी गई है इस अपने नेचुरल सोर्स में लगभग 130 गोडावन पक्षी हमारे पास हैं और 87 गोडावन पक्षियों को हमने चूजे पैदा करके कृत्रिम तरीके से तैयार किए हैं. आने वाले समय में जो हमारा राजकीय पक्षी है गोडावन उसके संरक्षण में वन विभाग मुस्तैदी से काम करेगा. गोडावन की संख्या में वृद्धि होगी और पर्यावरण के संरक्षण में एक महत्वपूर्ण भूमिका वन विभाग और हमारा गोडावन पक्षी और वन विभाग देने का.
0: એ મોકે વનમંત્રી ગોડાવણ રીમૂરત રો અનાવરણ કિનો અર પર્યાવરણ ને બચાવણ રવારા માય સ્કૂલા માય રાખી જી હોણા જીતણવાળા રો માન કિનો. એ પાછે વે સમરા ગોડાવણ બ્રીડિંગ સેન્ટર અર ડેઝર્ટ નેશનલ પાર્ક રા સુદાસરી હલકા રો દોરો કિનો. શ્રી શર્મા વઠે અહેલકારાઓ ગોડાવણ ને બચાવણ સારું કરી જા રહી કોશિશા ની જાણકારી લીની. સ્કોટલેન્ડ રા ગ્લાસ્ગો માય 23 જુલાઈ 2 અગસ્ત તાઈ ભેવનવાળા કોમનવેલ્થ ગેમ્સ 2026 માં શિરકત કરણ સારું ભારત રા ખેલાડિયા રા નામ રો એલાન કરતી ઉચ્યો હૈ. આમાય કોટારી મુક્કેબાજ અરુંધતી ચૌધરી શામિલ હૈ. વા 70 કિલોગ્રામ ભાર વર્ગ માય ભારત રી ઓરું રિંગ માય ઉતરેલા. અરુંધતી રાષ્ટ્રમંડળ ખેલા માય શામિલ ભેવનવાળી રાજસ્થાન રી પહેલી મહિલા મુક્કેબાજ વહેલા. વે બોક્સિંગ વિશ્વ કપ અર વિશ્વ ચેમ્પિયનશિપ માં તમગા જીત અર દેશ અર પ્રદેશ રો નામ રોશન કિનો હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અરુંધતી ને સોશિયલ મીડિયા સંદેશ રે જરીએ બધાઈ દેતા થકા કહ્યો કે અમારી આ ઉપલબ્ધિ નૌજવાના સારું સીખ દેવણવાળી હૈ. અરુંધતી ફિલહાલ ભારતીય ખેલ પ્રાધિકરણ સાઈ રા પટિયાલા કેન્દ્ર માં શિખાવણ લે રહી હૈ. રાજસ્થાન નેત્રહીન કલ્યાણ સંઘ રી ઓરું દ્રષ્ટિ બાધિત શતરંજ હોડ કાલ સરૂ ફેલા. જયપુર રા કલ્યાણ સંઘ પરિસર માય ફેવનવાળી 3 દિન રી ઈ હોડ માય દ્રષ્ટિ બાધિત 65 ખેલાડી શામિલ ફેલા. આ હોડ વરિષ્ઠ અર કનિષ્ઠ વર્ગ માય ફેલા. જયપુર રા બિચુન ઔદ્યોગિક હલકા માય માટી કલા સેન્ટર ઓફ એક્સલન્સ બનાયો ચાવેલા. શ્રી યાદે માટી કલા બોર્ડ રા અધ્યક્ષ પ્રહલાદ રાય ટાંક આજ જયપુર માં ખબર નવીસા સાગે વાતચીત કરતા થકા આ જાણકારી દીની. વે કહ્યો કે ઇણું માટી કલાકારા સારું નુવી તકનીક રે જરીએ નુઆ કામ ધંધા રા મોકા બનેલા. શ્રી ટાંક કહ્યો કે રાજ્યમાં માટી કલા રા સગળા કલાકારા અર કામગારા રા આર્ટિઝન કાર્ડ બનાવણ સારું બોર્ડ રી ઓરું શિબિર લગાયા ચાવેલા. વે બતાયો કે પ્રદેશમાં બિજલીઓ ચાલુ

0: વિરવિંદર જી, જદ બાત આવે ચાયરી તો આપણને અસમ રીન દાર્જિલિંગ યાદ આવે,
1: અને બહાર ચાયરી કી કરી યાદ આવેગી.
0: મને યુ આઈ કે આજ અંતરરાષ્ટ્રીય ચાય દિવસ ભી હે.
1: ભારત ઓર ભારતરી ચાય ઓર ચાયરી જકો હે વો ડંકો બાજ રહ્યો, ઓર લોકપ્રિય પૂરી દુનિયા રે માઈને જકી હે વા ભારતરી હી ચાય હે.
0: બિલકુલ.
1: ઓર ચાય 200 રૂપિયા કિલો લે ને 20,000 રૂપિયા કિલો તક હે.
0: બિલકુલ.
1: ઓર ભારત ચાય ઉત્પાદન રે માઈને શીર્ષ સ્થાન માતે હે. આવનાલે ટાઈમ મે ભારત ચાય મુજબ ભી વેપાર જકો હે ઉએરા આંકડા આપા દેખા તો બડો આપણને આશ્ચર્ય હોય કે લારલે 20-30 સાલા મે ચાય ઉત્પાદન મે ભી કિતની વૃદ્ધિ હોગી.
0: દેખો ચાય રે માથે તો આપ ઉત્પાદન રી આર્થિક રૂપ ભારત રી ચર્ચા કરી, સાથે સાથે દેખા ગુરવિંદરજી તો કઈ બાર દેખો આપ દેખા પડા કે ભાઈ ચાય માથે ચર્ચા વેરી હે.

0: તાવડો ઘણો પડે છે કે ભાઈ થારે કામ હે કામ ઠાડ પડગી રે
1: ગુંદી હળકી હોઈ ગઈ
0: દેખે બીચે કા બાગ કઈ થોડી ઘણી હવા રૂકીડી ની બળતી બળતી હું ઠોકી છું કે એકદમ થારે
1: મતલબ તે બળતી ઝાડ દી મારે
0: હા લુઈ ઝાડ દઉં મેં
1: હા ઝાડ દો ઝાડ દો તું ક્યાં ઝાડિયા થે તો
0: જગ્યા કે મેં થે થોડો કે કે મિનિટ પણ મેં આ જાઉં
1: હા
0: અર કોઈ કહે નહીં કે ભાઈ કોઈ દાવ દાંડેરો પંખ પંખી રૂ ધ્યાન રાખો પેડ ખેડી ભરો કોઈ કહે નહીં કે ભાઈ કુંડિયા ભરો કોઈ ચૂણ ચૂગો દો ચારો નાખો તો કહે નહીં ભાઈ કહે કે બીજા ને ખાતર હે કરો તો ભાઈ મને કિસાન યાદ રાખી
1: આપણે ઘરે જકે ઉપરે પાણી રા પરિંડા રકે ના જણ મને ભડી હોગન દી રહી ગયો તું શું ભગવાન રે જળ ચડાવે સૂરજ ભગવાન રે જણ દો લોટા ભર ચીડિયા રે જકા બે શિકોરા ભર દે મેં ડેલી ભરું
0: ઊંચો નહીં મેલ નો રે પાણી કહું હે કળકળ તું જા
1: અચ્છા
0: નીચો મેલ દો કો છીયા મેલ દો
1: નહીં મેં છીયા કરી ઓડી
0: છીયા તો કરી ઓડી પણ તોય દેખે તપત ઘણી હે કે આજ કહે કે ભાઈ કેટલા ડિગ્રી હે કે ગાની કે તા હા
1: 42 43 કને એને ઓલા
0: ભાઈ દેખે કે મેં તો કે પાણી ઊંનો કરની જરૂર થી ગોની આપરે કહે કે
1: બળબળ તો
0: ઈયાળે મેં તો ઊંનો કરતા ને મેં આપરે કળકળ તો ઉગો
1: તો નવલા બા થે કોની કે મેં થાને કયો કે એક બો ડબો લગાય દે એસી આળો જન થે કો કે નહીં આગી અને આપી દુનિયા મેં એસી લગાય લગાય ગરમી પેદા કરી દી થે લગો ક્યું
0: અરે ભાઈ નહી થઈ જાય મારે હું તો કુલરી લાયો નહી ઓ ભાઈ રામ ની આશા છે કે માર થોડીક મહેરબાની કરી બહાર કોઈ પડ્યો હજુ લાલ લગા દો બાકી હું તો ભાઈ દે કે મને તો મારે કુદરતી હવા હે જો છોકી લાગે નીમડે એટલે બેઠો રહું નહી
1: તે કોણ બળતી શરીર પાકે આદમી નિરોગો રહેવે
0: અરે બો તો હમજ ઘરે પણ ઘણી લાગોડી કામ રી કોની
1: ઘણી લાગોડી
0: વાત કરે એમ કે અમારો કઉ કૂક તો આવ્યો ગાવ તો આવ્યો
1: અરે બો તો બહુ બઢિયા ગાણો હે કે તાવડો પડે જી તાવડો પડે ઘર કે બારે ક્યાં જવું કાકુ તાવડો પડે
0: અરે કાકુ કે ડાકુ જિંદગી બના દેવો
1: કાકુ થાણ છોડ કે ભાઈ કોની પછે મારો કેવું મેં
0: બને કહેવાય નહીં
1: હા
0: અરે થાર કહેજે થાર તો મગજ ને કે ક્યાંક ભલા ભલા કોપુ ગે
1: દેખો નવલા બા કઈ હે
0: બે હે જો આજકાલ કે મોબાઈલ લાળા કઈ લોકા ને પયા હે તો ટ્યુટી કો કરે નહી
1: નહીં નહીં નહીં સવાલ ની કોની દો ચાર જણા બે ગામ ગયા નહીં જેલ મેં બીર બાદ મેં તો ચાર દિન ઘરે બારી કોણ નીકળ્યું હાલાંકી મેં હવકાર હું
0: નહીં તો માર ભેળો ખાતા ખોલાયો હોય
1: ખાતો તો કોણ ખોલાય લેકિન દો ચાર વાર ભેળો બેઠ્યો
0: મારે એમ કે જે હું લ્યો રામેશર
1: હા
0: તો મારે એ ફાટક રે મેં હું પગ નહીં ધરું
1: નહીં અબે નહીં કરું અબે નહીં કરું હા
0: એ વાત છે મિનિટ પડે હું જીવો મહેનત કરું જીવો
1: અચ્છા
0: મહેનત તું દેખો આપડે ઇજ્જત આબરું બચે
1: હા
0: અર કે નહીં કે ભાઈ ઘરે હુકરી નીંદ હોવો અને બાત ઓ ગીતડો જકો થાર કોઈ
1: દાવડાળો
0: હા હુણીયોડો હે
1: માર હુણીયોડો થાન હુણો
0: હા હુણા દે ભાઈ થોડો એ મને હુણા જકો મારી થોડો જીવડો હોર હોવે
1: લો હુણો